0: જુહાર દીદીમન, જુહાર. હા તો દીદીમન, રોજી દિન આસનામી હુની સમિયાને જ્ઞાન ધ્યાન ઓર ગીત ગોવિંદ કે ધરુન બાતી અમરુ સે અલે તેબે મેં મૂર કરે સે એચી સંગે ઘર દ્વાર સુનતો સપાય દીદીમન ઓર મોચો સંગવારી બહેન મન કે મેં સેવતી કરે સે જુહાર. હા તો દીદીમન, જુહાર ભેડતો હોલું માનતર આમી રોજી દિન આસન કઈ ના કઈ નંગત ગોટ પાત મન કે કરું સે હુસની આજી આમી સંયુક્ત પરિવાર ઓર એકલા પરિવાર ચો બારે ને ગોટ બાત કરું દે. પરિવાર સમાજ ચો સબલે મહત્વપૂર્ણ ઇકાઈ હૈ. હર માને ચો જીવના પરિવાર લે જુડું રહે છે. પરિવાર દુઈ પ્રકાર ચો હોય છે, પહેલા સંયુક્ત પરિવાર ઓર દૂસર એકલ પરિવાર. દુનુ પરિવાર ચો અલગે અલગે વિશેષતા હૈ. પરિવાર માને ચો જીવનાને સંસ્કાર ઓર સામાજિક વિકાસને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાય છે. સબલે પહેલ સંયુક્ત પરિવાર કાય આય હુનકે જાનું દે. જોન પરિવારને દાદા દાદી, આયા બાબા, કાકા કાકી, ભાઈ બહેન ઓર કઈક લોગ મન મિલુન મિસુન કરી રહસોત હુનકે સંયુક્ત પરિવાર બોલવાત. સંયુક્ત પરિવાર ચો વિશેષતા ખૂબે આય. સપાય લોગ એક સંગે મિલુન કરી રહસોત, કઈક પીઢી દર પીઢી લે સંગે રહસોત ઓર આપસને મયા ઓર અપનાપન કે આગે બઢાસોત. સહયોગ ચો ભાવના રહે છે. પરિવાર ચો લોગ મન એક દૂસરા કે મદદ કરસોત, સુખ દુઃખને સંગે રહુન એક દૂસરા કાજે ઠિયા રસોત. સંસ્કાર ઓર પરંપરા મન ચો જ્ઞાન હોય છે. પીલા મન કે દાદા દાદી ઓર સિયાન મન લે નગન સંસ્કાર અનુભવ ઓર પરંપરા રીતિનીતિ ચો જ્ઞાન મિરે છે. જિમ્મેદારી મન ચો બંટવારા હોય છે. ઘર ચો કામ ઓર જિમ્મેદારી સપાય સદસ્ય મનને બાટુન દેવાત, જેચો લે કોની એકલા માને ચો ઉપરે જાદા ભાર ની પડે. સુરક્ષા ઓર સહારા મિરે છે. સંયુક્ત પરિવારને હર સદસ્ય કે ભાવનાત્મક ઓર આર્થિક સહારા મિરે છે. સંયુક્ત પરિવારને રલોને ખૂબે ફાયદા હોય છે. મયા ઓર એકતા બનુ રહે છે. પીલા મન કે નંગત સંસ્કાર મિરે છે. સિયાન મન કે સન્માન મિરે છે ઓર સંગે સંગે આર્થિક સહયોગ મિરે છે. તો દીદી મન, યે સપાય ગોટ મન તો સંયુક્ત પરિવાર ચો બારે ને રહે, માંતર એદાય અમી એકલા પરિવાર ચો બારે ને ગોટ બાત કરું દે. એકલા પરિવાર કાયા જોન પરિવારને સોજે આયા બાબા ઓર હુનમંચો પીલા મન રસોત હુનકે એકલા પરિવાર બોલવાત. હા તો દાદા દીદી મન, અસની ગોટ બાત હોતે રહે દે. અસની જહાલા હશે, યે જહાલા કે સુનુ.
1: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા.
2: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સક્રીટ સિમેન્ટ. 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ.
3: વ્યક્તિગત ઇત કે ખુદ કી ન સ્વાસ્થ્ય બીમા ઓર જીવન બીમા કોંડલ એકટો સ્વાસ્થ્ય બીમા ઓર જીવન બીમા પોલિસી કિન સસ્તા કી સિત્તોડ GST કાઉન્સિલ તોરુ બીમા નગ લગે માયાન 18% ટેક્સ કિન ઘટા કિસ શૂન્ય કી સિત્તોડ અદેન કે ઇંજે જીવન બીમા પોઈતનોર ઇંજે સિરો બીમા તા પ્રીમિયમ પૈસાંગે યના દાતા અડકે ટેક્સ લગે મયો ઇત સ્વાસ્થ્ય બીમા પોઈતનોર એકકાય બિડિયા ફાયદા આતા બાડિત કે LIC કિન મુનેટિનાય ઇન્કમ ટેક્સ તે છૂટ દોર કી મિંદે અગા નિંજે GST હટે મત્તાં બીમા પોઈત કે ફાયદા આંતા.
0: હા તો દીદી મન, નંગત ગોટ મન કે સુનલુ ઓર આમી ગોટ બાત કરતે રહું સંયુક્ત પરિવાર ઓર એકલા પરિવાર ચો બારે ને. એકલા પરિવાર ચો વિશેષતા આય એ થાને નાની પરિવાર રહે છે. એ થાને લોગ મન ચો સંખ્યા કમ રહે છે, જે ચો લે પરિવાર કે ચલાતો કાજે સરળ હોય છે. નિર્ણય ધરતો કાજે કાંચે લે પૂછુક નહીં પડે. નિર્ણય ધરતો ચો સ્વતંત્રતા મિરે છે. આયા બાબા મન આપલો નિર્ણય ખુદી ધરસોત. એકલા પરિવારને વ્યક્તિગત સ્વતંત્રતા ઓર નિજી જીવના અધિક રહેશે. માને બોલતો ગોટે આય કી નિર્ણય ધરતો ચો સ્વતંત્રતા મિરે છે ઓર સંગે સંગે કાંઈ નિજી ગોટ બાત ખુચો તક હી સીમિત રહેશે, કા કઈ પતા નહીં ચલે. અજીક લોગ મન રલો ચો કારણ આપસી મનમુટાવ લડાઈ ઝઘડા અજીક હોય છે. પીલા મન ઉપરે ધ્યાન દેવું ખોય છે. આયા બાબા મન પીલા મંચો પઢાઈ ઓર હુનમંચો માનસિક ઓર શારીરિક વિકાસ કે જ્યાદા ધ્યાન દેવું શકશોત. એકલા પરિવાર ચો લાભ આય કી નિર્ણય ધરતો ચો છૂટ મિરે છે. ઘર ચલાતો ને આસાની હોય છે. શાંત વાતાવરણ રહે છે. કાંઈ ભલે કામ કરતો ચો સ્વતંત્રતા રહે છે ઓર કઈક લાભ મન આશે. માંતર સંયુક્ત પરિવાર ઓર એકલા પરિવારને અલગે અલગે અંતર આય. જસન કી સંયુક્ત પરિવારને જન લોગ રસોત તો એકલા પરિવારને અજીક લોગ રસોત. જન લોગ રલોને જિમ્મેદારી સપાય ઉપરે રહે છે ઓર અજીક લોગ મનને જિમ્મેદારી કમ લોગ ચો ઉપરે રહે છે. જન લોગને સંસ્કાર ચો વાતાવરણ નગત રહે છે ઓર અજીક લોગને નિજી व्यक्तिगत के स्वतंत्रता मिले से। जन लोग ने सपाए मिलून करी निर्णय धरसोत और अजिक लोग ने खुद निर्णय धरसोत। हाँ तो दीदी मन बोल तो गोटे हो से कि संयुक्त परिवार और एकला परिवार दोनों चो अलगे अलगे विशेषता है खूबी आए। मानतर सबले जरूरी गोटे आए कि परिवार ने मया सम्मान और सहयोग बनु रतो राय। गोटोक नंगत परिवार ची माने चो उज्ज्वल भविष्य चो निवात। संयुक्त परिवार रहो नहीं तो एकला परिवार दोनों परिवार